0: ચાંદો પછી કરો આ મીટિંગ નક્કી આગ માલધારી કેટલા આચીના તો આવું મોડો પહોંચી દો છે ને આવું તો એટલા લાગુ 12 11 12 વાગે પહોંચી દો છે વહેલે મેં વહેલો
1: ઘેટા બકરાનું
2: કરો ઘેટા
1: એના એના ચરિયાણ માટે સરકારને લખો મુખ્યમંત્રી પછી મહેસૂલ પ્રધાન અને કલેક્ટર કે ભાઈ જમીનો બધી આપી દેશો તમે ચરિયાણો ઘેટા બકરા અને એની જે ચરિયાણ છે એના માટે કોઈ અનામત રાખ્યા નથી ગાય ભેંસ માટે છે કોટ હોય તો 40 એકર આપે છે તો ઘેટા બકરા ઊંટ માટે પણ અનામત જમીન સરકારને રાખવી જોઈએ જો અનામત સરકાર નહીં રાખે તો આ ભવિષ્યમાં અમારે આ પશુઓ તમને સરી સરકારને સોંપવા પડશે
3: સરકારી રાખાલી તો એમાં ખૂટા આવી ગયા પવન ને ગયા ઈ ન હાલે એ મને પવન ને
4: કીધું એ મારે રજૂઆત કરી દે જો એ વડી રાખાલી રહ્યું ને રાજા સાહેબ એટલે માલ ચાલી શકે રૂપા તા બંધ કરા
3: એ પહેલા એ રાખાલી મને બંધ હોયું તો એની મેં તો એ સરકારી ફરસ જો એ ફરસ વાળી
5: પાડી
3: દે એની તો એની મેં ઓકરા કરવાની
5: ને રૂપા વસ્તુ હોય ને રૂપા વસ્તુ માં બંધ ન થાય શકે મેન પૂરો કે રૂપા સજી રાખાલી મેં તો થિયે ના સામે દર ફેરે કરીએ તો એ કચરા 2 એકર ને 4 એકર ને કરીએ એ પાકે થોડો કારો પાલો ખાબે પણ બાકી જે રખાલા એને માલ બંધ રાખી ના રિપોર્ટી વસ્તુ થી
1: ઓછો ની રખડતી ભટકતી છે હજી આજ સુધી મકાન નથી બનાવ્યું
6: ઉદ્યોગપતિ અંતે નાંધો અહીં જતી મચી ઘર કોંગ્રેસ કા ના તો અત્યારે તમે ભાગો છો પણ જ્યારે પૂરો પૂરો એ સરકાર થશે ને ત્યારે ઉદ્યોગપતિ જે હશે એ
1: તમારો
6: ગરીબ લોકો નો કોઈ સાંભળવા માટે તૈયાર નહીં હોય ઉદ્યોગપતિ હશે બરોબર હશે એનું સૌ ધણી હશે
1: એની જમીન લઈ લેવી એને ખતમ કરી નાખવા ક્યાં આ થિયરી ઉપર છે સરકાર

0: Bê phớt nữa
1: hả? À, hít lên.
0: Esa yo saman poca y mate y buzi.
2: એનું કારણ છે કે ખેડૂતની પોતાની કાયદેસરની માન્યતા છે, પણ માલધારીની સરકારમાં કાયદેસર રીતે માલધારી તરીકેની કોઈ ઓળખ કે માન્યતા નથી. ખાલી ફક્ત આપણા ઊંટવાડા નહીં, આખા દેશના માલધારીની વાત છે. બરાબર, તો આપણી કોશિશ એ છે કે આખા દેશના માલધારીઓને એક તમારો બનીનો આ ઊંટનો ઘેટા બકરાનો આ સૌરાષ્ટ્ર માલધારીઓનો એક સંગઠન કરીને એક દ્રષ્ટાંત ઊભા કરે છે કે ભાઈ માલધારીનું સંગઠન બનીને તો એનાથી કામ થાય છે ને એ લોકોની સુખાકારી વધે છે. તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ? તો કે માલધારી એટલે જે માલ રાખે છે, માલ લઈને ફરે છે અને જરૂર

0: ધર્મ પર નિભાવ કરે છે, બરાબર. તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર, ભારત સરકારની અંદર કાયદેસરની રીતે, તો સરકાર એની યોજનાઓ બનાવશે. આ ખેડૂતો છે તો ખેડૂતોનું ખેતર છે પોતાનું, એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં, બરાબર છે. કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય, તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે, એક વખત એને મળી ગઈ રેકડ ઉપર, એટલે એને બાઉન્ડ્રી વાળી પછી કે એની તાકાત નથી કે એમાં જઈ શકે. પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન, બરાબર, એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે, માલઢોર ચલાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં. તો એની તમે ત્યાં જાઓ, તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતા જે અધિકારીઓને બધાની, કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કારણે જે ખનીજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે. પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચરી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે, હવે ત્યાં ખનીજને આપી અને આખું ખાણું ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ, પછી ત્યાં કાંઈ થવાનું નથી, કાંઈ નથી થવાનું. આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનીજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે, પછી ભલે એ ઓક્સાઇડ માટે હોય કે ચાઇના ક્લે માટે હોય કે જેના પણ માટે હોય, એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન.
1: કાંઈ નથી
0: બીજા નંબરે. હવે જે બગડું બચ્યો છે ગૌચર કે આપણા રખાલનું કે વિડીયો, એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય, રિન્યુએબલ એનર્જી, કારણ કે આપણે ઊર્જાની પણ જરૂર છે, મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે. પણ જ્યાં ચરિયાણ છે, જ્યાં ઊંટ ને ઘોડા ને ઊંટ ને ઘેટા ને બકરા ને બધું ગાયો ભેંસો ચરે છે, એ જમીન આવે ત્યાં પવનચક્કીને આપી દેવામાં આવે, બરાબર. એમને એવું છે કે અહીંયા માલઢોર કરતા પવનચક્કીથી પૈસા વધારે મળશે, ભલે પૈસા વધારે મળશે પણ એની જમીન ખરાબ થઈ જશે, ફેલ થઈ જશે અને પર્યાવરણને નુકસાન થશે અને માલ મરી જાય છે.

0: નિશાની હોય ને નિશાની હા તો સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર બરાબર પછી ગણિતમાં બીજી કઈ નિશાની આવશે
1: ચલો લખ્યું અનવર હા એ વાક્ય ઊભા થઈને વાંચ તો ચોપડી હાથમાં લઈને ત્રણ સાયન્સ સિટી
2: સિટી જોયું
1: સરસ બે નંબરનું હા હાથ લે તો અલ્તાફ નીચે કર હા વર્ગ શિક્ષકે